સરદાર તરીકાનું કામ લેવાના બારામાં ચર્ચા કરી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ મિશન મોસમ રાતેત મોસમ અને કોહરારી નિગરાની સારું દેશની પહેલી એકીકૃત વિમાનન પ્રણાલી સ્કાય કાસ્ટ રો આજ નવી દિલ્હીરા ઇન્દિરા ગાંધી અંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા માથે ઉદઘાટન કિન્યો. એ મોકે વે કહ્યો કે ઈ નુઆ સિસ્ટમ રો મકસદ હવાઈ અડ્ડા માથે મોસમ રી નિગરાની અર કોહરારો સટીક અનુમાન લગાવણને ઓર મજબૂત બનાવણું હૈ. કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રોફેસર